0: પ્રથમ ગોથા સમજ લો એનો પચ્યા કોઈ નહીં, હજમ નહીં. જે કો ખાવે જે કો બનશે તિસ્કા હોય ઉધારો, હજમ ભી કરે. ભોજન દી બુરકી પહેલે મોં દે ચાઉંદી સ્વાદ આ જાંદે, પર એ અજે ખૂન નહીં બણે, અજે માંસ નહીં બણે, અજે શરીર દી શક્તિ ભી નહીં બણે, સિર્ફ રસ આયા. એ જદ અંદર જાયગી પચેગી ઉદો ખૂન બનેગી, કુછ દિના બાદ એકદમ નહીં બનતી. એકદમ રસ આ જાંદા હૈ, એકદમ ખૂન નહીં બનતા. રસ તે ઉસે વખત આ ગયા, ભૂખ ભી મિટ જાંદી હૈ, ખૂન ઉસે વખત નહીં બનતા. સમા લગતા હૈ, વખત લગતા હૈ. હુણ મેં અર્જ કરાં, રસ વાહેગુરુ આખદ્યાં ભી ઉસે વખત આ સકતા હૈ, ઉસે વખત આ સકતા હૈ. મેં અક્સર અર્જ કરના હોના, જમીન દેતે યાત્રા તય આઉંદી હૈ પૈરાં નાલ, તે અંદાજા લગ જાંદા ઇતને ઘંટિયાં ચ પહોંચ જાવાંગે, ઇતને દિનાં ચ પહોંચ જાવાંગે. પરમાત્મા તક યાત્રા તય આઉંદી હૈ જબાન દે જપણ નાલ, કે કિન્ને ઘંટે કિન્ને મહિન્યા ચ યાત્રા પૂરી હોવેગી. એક સેકન્ડ, એક સેકન્ડ, સિર્ફ એકો સેકન્ડ લગતા. નિર્વાણ કીર્તન ગાવો કરતે કા, નિમક સિમરત જીત છૂટે નિમક. એક સેકન્ડ, એક સેકન્ડ. એક ચિત જાય એક છિન ધ્યાયો, કાલ ફાસ કે બીચ ના આયો. એક છિન, એક સેકન્ડ. યાત્રા તે પૂરી હો સકદી એક સેકન્ડ વેચ. લગ જાંદે ને કઈ જન્મ, જિંદગીયાં લગ જાંદીયાં. કારણ બાર જે હથાં ને ભોજન બણાયા તે મોં ને ખાધા ભી હૈ, પર અક્સર ભજન જબાન કરદી તે હૈ, જપ તે કરદે ને, ભોજન તે બણા લેંદે ને છકદે ને. ਇਸ ਵਾਸਤੇ ਸਤਿਗੁਰਾਂ ਨੇ ਕਹਿ ਦਿੱਤਾ, ਜੇ ਕੋ ਖਾਵੇ ਜੇ ਕੋ ਬੁੰਚੇ. ਕੱਲ ਦੇ ਲਫ਼ਜ਼ ਮੈਂ ਦੁਹਰਾ ਦਿਆਂ, ਰੋਟੀ ਕਮਾਣੀ ਰੋਟੀ ਪਕਾਣੀ ਔਖੀ ਏ, ਖਾਣੀ ਸੌਖੀ ਏ. ਪਰ ਮੈਂ ਅਰਜ਼ ਕਰਾਂ, ਭਜਨ ਦੀ ਦੁਨੀਆਂ ਵਿੱਚ ਅਗਰ ਇਹਨੂੰ ਅਧਿਆਤਮਕ ਖੁਰਾਕ ਬਣਾ ਲਈਏ ਤੇ ਇਹ ਪਕਾਣੀ ਕਮਾਣੀ ਤੇ ਸੌਖੀ ਏ, ਖਾਣੀ ਔਖੀ. ਖਾਣਾ ਕੀ ਏ? ਜੇ ਕੋ ਖਾਵੇ ਜੇ ਕੋ ਬੁੰਚੇ. ਖਾਣਾ ਕੀ ਏ? ગાવીએ સુણીએ, સુણ કે ભૂખ મિટેગી. જિવેં ભોજન દી બુરકી અંદર ગઈ, ભૂખ બહાર નીકળદી.
1: યુ આર લિસનિંગ ટુ KRPI 1550 રેડિયો, ફર્નડેલ, વોશિંગ્ટન.
2: ਤੁਹਾਡਾ ਘਰ ਤੁਹਾਡੀ ਸਭ ਤੋਂ ਵੱਡੀ ਇਨਵੈਸਟਮੈਂਟ, ਤੁਹਾਡਾ ਸਭ ਤੋਂ ਵੱਡਾ ਐਸੈਟ ਹੁੰਦਾ ਹੈ.
3: ਇਸ ਨੂੰ ਖਰੀਦਣ ਜਾਂ ਵੇਚਣ ਲਈ ਤੁਹਾਨੂੰ ਚਾਹੀਦਾ ਹੈ ਇੱਕ ਅਜਿਹਾ ਰੀਅਲਟਰ ਜੋ ਤੁਹਾਡੇ ਲਈ ਕੰਮ ਕਰੇ, ਜਿਸ ਤੇ ਤੁਸੀਂ ਭਰੋਸਾ ਕਰ ਸਕੋ, ਜੋ ਤਜਰਬੇਕਾਰ ਹੋਵੇ. ਅਜਿਹੇ ਹੀ ਇੱਕ ਰੀਅਲਟਰ ਹਨ ਗੁਰਦਿਆਲ ਸਿੰਘ ਬਾਦ, ਜੋ ਆਪਣੇ 35 ਸਾਲਾਂ ਤੋਂ ਵੱਧ ਦੇ ਤਜਰਬੇ ਨਾਲ ਰੀਮੈਕਸ ਦੇ ਟਾਪ ਪ੍ਰੋਡਿਊਸਿੰਗ ਰੀਅਲਟਰਸ ਵਿੱਚ ਸ਼ਾਮਿਲ ਹਨ.
2: ਮਾਰਕੀਟ ਦੀ ਪੂਰੀ ਸਮਝ ਅਤੇ ਤੁਹਾਡੇ ਭਰੋਸੇ ਤੇ ਪੂਰੇ ਉਤਰਨਗੇ. ਗੁਰਦਿਆਲ ਸਿੰਘ ਬਾਦ
3: ਤੋਂ ਹਰ ਤਰ੍ਹਾਂ ਦੀ ਰੈਜ਼ੀਡੈਂਸ਼ੀਅਲ, ਕਮਰਸ਼ੀਅਲ, ਇੰਡਸਟਰੀਅਲ, ਫਾਰਮ ਅਤੇ ਇਨਵੈਸਟਮੈਂਟ ਪ੍ਰਾਪਰਟੀ ਸਬੰਧੀ ਸਹੀ ਸਲਾਹ ਲਈ ਅੱਜ ਹੀ ਗੁਰਦਿਆਲ ਸਿੰਘ ਬਾਦ ਨੂੰ
2: 604-351-5111 ਤੇ ਕਾਲ ਕਰੋ. 604-351-5111. ਗੁਰਦਿਆਲ ਸਿੰਘ ਬਾਦ.